0: Streaming live, all day, every day, at pvfm.org.au.
1: A piece of the Strava can be muggy segment ticket, Supratu Adrin, Supratu Linga to come in Piliganama, Amarasi. Hemadam Vagia the Katagara Nani Kalina Matrukava Gene, me Kalina Matrukava to Nimitta Vinni, a pay a salvesit at India Vin, India Kerala Prantin, then a gun at Lebanon, a son at Lebanon, Proutiak. Kerala Pranti Navarajaya, Lamungi Subasadani Vinwin Kiela. பாசல் சிஷ்யாவான்ட்டு தினத்துனக்கு சப் நிவாடுவாக் அனுமத்துக்கல்ல தீனமா மேகாலே இந்தியாவுக்குறன ஹெமதியாக்ம கொபிக்கரான பலாகன்னு இன்ன லங்காவட்டு மேக கோமத பலப்பான்னி கேனைக்கு வகேம மே உசப் நிவாடு தினத்துனாக் தினேக்கு பாசல் சிஷ்யாவான்ட்டு இத்துக்குட் அப்பே காந்தாவன்ட் அப்பே காந்தா தருவான்கு பிரகமனேட்டு கோமத பலப்பான்னி கேனைக்கு கதாக்கரான் ஒன்னே கில மங்கித்துவா இந்தியா வகையம் லங்காவத்தின் அர்பன் ரூரல் கேப்புக்கு வெடி ரட்டாக் ரூரல் ஏரியாஸில் தேன சமார பாசர்வல்ட்டு கியாம அப்பி தகினமா அப்பி தருவான்ட்டு ஹரிஹமங் டொய்லெட்டு காக்குவத்தின் நெ இத்திங் அப்பி லங்காவே ரூரல் ஏரியாஸில் தேன பாசலுக்கு வெடுக்கிறான்னு கியாம அப்பி கிரண்ணாத புதையாக் தமாய் அப்பி தருவியான்ட்டு மே ஒசப் தினவலதி எலகே பேட்ஸ் மாறுக்கிறகன்ன புலுவாங் வின விதியே பிரைவசி ஏகத்தின பௌத்கலிகத்வ ஆராக்ஷாவின விதியேட்டு ஏதேவால் கிறகன்ன புலுவாங் விதியே வெசிக்கிலி கெசிக்கிலி பாசுக்கம் அதுல தின்ன புலுவாங் தகில பலனேக்கு ஏவகேம தமாய் குடாக் அப்பேரட்டே தருவான்ட்டு மேக்கு தருவான் சா தருவியன் கேன் பிரிமி தருவான் சா தருவியன் டெகுள்ள அண்டம் பலப்பானவா ஏயாலட்டு மீ ஒசப் வேணுமாய் கேனிக கென தேருமாக் நெஹ ஒசப் சௌக்கிய கென தேருமாக் நெஹ மீ ஒசப் காலே தி ஏ சந்தா ஹிமிவித்யு கௌரவே கொஹமத லபாகனி அப்ப கேனவா பீரியட் டிக்னிட்டி கேல ஏ கென தனுமாக் நெஹ இது லங்காவே அப்பே ஒய் அத்தியாபன பிரசன்ஸ்கரண கதாக்கரண கொட்ட லிங்கிக சௌக்கியகன கதாக்கரண கொட்ட லிங்கிக அத்தியாபனேகன கதாக்கரண கொட்ட கதாக்கரண ஓன மாத்ருக்காவாக் தமாய் தருவான்ட கியாதின ஓன மாத்ருக்காவாக் தமாய் உசப் சௌக்கிய கேன மாத்ருக்காவ இவகையும் தமாய் அடு ஆதாயம் லாபி பவுல்வில தருவான்ட தரிவியான்ட மீ சமி சனிபாரக்ஷக்கு துவா கண்ண புலுவாங் ஹெகியாவாக் நெஹ ஏகா டபிள்யூஹெச்ஓ ஏகே ப்ரொஜெக்டுக்காக் விதிஹெட்டு சனிபாரக்ஷக்கு துவா தின வெடிப்பிலிவிலாக் தியனவா இவகேம தமாய் பௌத்கலிக்கு தாயக்கன் ஹரஹா குடா க்ரூரல் பாசல் விலட்டு மீ சனிபாரக்ஷக்கு துவா பிதா தின வெடிப்பிலிவல் வல் சகஸ்கரன்ன குடக்கை அப்ப கெப்ப விழா வெடுக்கிறனவா ஏ ஹெமதேம் அப்பி கிறான்னே மீ கேனு தருவன் உசப் காலே துளதி பாசலட்ட கிண்ணகன் ஏலகே இகனீம கடா கப்பால் நுவன விதிஹட்ட பாசலட்ட கிண்ணகன் ஓன வெடப்பிலிவலால் விதிஹட்ட தமாய் மீ ஹெமதேம அப்பி கரன்ன உற்சாக கன்னே இதிங் மீ வகே தவஸ் துணக உசப் நிவாடுவாக் தருவான்ட லபாதீம ஏகிங் வென்னே ஹொந்தக்த நெத்தங் அவடக்த கீனேக கென அப்பி බොහොම සැලකිලිමත්ව කල්පනා කරලා බලන්න ඕනේ. ඒකට එක හේතුවක් වෙන්නේ දැන් ඔය ඔසප් කියන දේ සමහර දරුවන්ට සමහර කාන්තාවන්ට දවස් 3ක් තිබුණාට සමහර අයට දවස් 9ක් වගේ කාලයක් තුලත් පවතිනවා. එතකොට මේක කොහොමද මේ මාසයේ පුරාවට කලමනාකරණය කරගන්නේ මේ නිවාඩු ගන්න එක. එතකොට මේ දරුවන්ට பாசலேதி தவஸ் துணாக்கறி பஹாக்கறி பாசலேதி மீ கடா கப்பல் வேணு நெத்தங் ஏலட்ட நெத்திவன பாடம் டிக்கு கொஹமது கெச்சப் கரல தின்ன நெத்தங் நெவத்த உகன்ன மீ அத்தபசுவீம விளக்குவீம சந்தா கொஹமது வெடப்பிலிவல் வல் சகஸ் கரான் எத்தகொட்ட ஏலட்ட சத்தியாந்தே உபகாரக பந்தி சகஸ் கரணவந்த ஏகட்ட ரஜே சலசுமக் தியனவந்த எஹிம உனாம குரு வருண்ட ஏக கிரியாத்மக கரண்ண புலுவந்த மீ அபி கியன்னி மாசேகட்ட எக வீக்கெண்ட் எகக் வென்னி நஹனி எதகொட்ட மீ ஹெம வீக்கெண்ட் கேம மீ தருவண்ட මේ කැචප් ක්ලාසස් කරන්න වෙනවා. අනිත් කාරණේ තමයි මේ දැරිවියන් එක වයස් කාණ්ඩයක දැරිවියන් නෙවෙයි. මේ කාලේ දත්ත ගත්තාම අවුරුදු 9 වගේ පුංචි වයසේ ඉඳන් දරුවන්ට ඔසප් වීම සිදු වෙනවා. ප්‍රාථමික පාසල්වල, ද්විතීක අධ්‍යාපනය ලැබෙන පාසල්වල, ඒ කියන්නේ A level දක්වා මිනිවඩුව ගන්න අයට සතියන්ත පන්ති පවත්වන්න රජයට සහ ගුරුවරුන්ට හැකියාවක් තියෙනවද? තව වැදගත් කාරණයක් වෙන්නේ අපි දැරිවියන්ට උගන්වන්න හදන්නේ, අපි යාළුව එම්පවර් කරන්න හදන්නේ තමන්ට නිසි තැන ලබා ගන්න. තමන් කාන්තාවක් නිසා කිසිම දෙයකින් පස්සට යන්න ඕනේ නැහැ කියන ඒ මොරල් වැලියු එක අපි දරුවන්ට ලබා දෙන්න තමයි උත්සාහ කරන්නේ. මේ වගේ විශේෂත්වයක් කරන එක තුළින් ඔසප් වීම වගේ දෙයක් එක සාමාන්‍ය දෙයක්, කාන්තාවකට සිදුවෙන සාමාන්‍ය දෙයක්. විශේෂත්වයක් කරලා කරන දේවල් තුළින් මට හිතෙන විදිහට අපේ දැරිවියන් පසුගාමි මානසිකත්වයකට පත්වෙනවා මිසක් මේක ප්‍රගමණයට බලපානවද කියන එක ගැන මට සැකයක් පවතිනවා. ගැහණු දරුවෙක් නිසා, මම කාන්තාවක් නිසා මට මාසෙකට සැරයක් මෙහෙම වෙන නිසා, උසප් වෙන නිසා මට මේක කරන්න බෑ කියන මානසිකත්වය කාන්තාවකට ඇති වෙන්න පුළුවන්, දැරිවියකට ඇති වෙන්න පුළුවන්. මේක ගොඩක් බලපාන මේ පුංචි කාලේ ඉඳන් මෙයාලගේ හිතවලට මේක දැම්මම මේ රියල් වර්ල්ඩ් එකට, ඒ කියන්නේ එළියට ගියාම අපි වැඩ කරන කාන්තාවක් විදිහට ගත්තම වැඩ කරන කාන්තාවන්ට ලංකාවේවත් මේ රටවලවත් ඔසප් නිවාඩු හම් වෙන්නේ නැහැ. රටවල් කිහිපයක් තියෙනවා මේ ඔසප් නිවාඩු ගන්න පුළුවන්, ජපානය, ස්පාඤ්ඤය වගේ රටවල් කිහිපයක්. එහෙම නැතුව වෙන රටවල, අපි ජීවත් වෙන රටවල සහ ලංකාවේ ඔසප් නිවාඩු කියලා දෙයක් ලැබෙන්නේ නැහැ. අපි පාසල් වලින් කරන්නේ ළමයව වැඩිහිටියෙක් වෙනකොට රියල් වර්ල්ඩ් එකට හරියන විදිහට සූදානම් කරන එක. ඉතින් ගෑනු දරුවෙක් මේ විදිහට සූදානම් කරලා එයාව අපිට රියල් වර්ල්ඩ් එකට දාන්න පුළුවන්ද? මොකද ඒක රියැලිටි එක නෙවෙයි. ඉතින් මට හිතෙනවා අපි අපේ දැරිවියන්ව ලෝකයට සූදානම් කරන පාසල් අවධියේදී අපි කරන්න ඕනේ ඔසප් සිදුවීම කියන දේ දරුවන්ට ජීවිතයේ සිදුවන සාමාන්‍ය දෙයක් කියන එක හඳුන්වලා දීලා එයාලට ඒ දවස්වල ඇතිවන අපහසුතා වළක්වා ගන්න විදිහට පාසලට ඇවිල්ලා කොහොමද ඒ අධ්‍යාපන කටයුතුවලට ඒක බාධාවක් නොවන විදිහට කරන්නේ කියලා එයාලට උගන්වන එක. ඒ වගේම තමයි පාසල්වල ඒ අවශ්‍ය පහසුකම්, මූලික පහසුකම්, හොඳ ටොයිලට්ස්, එතකොට සනීප ආරක්ෂකතුවා, ඒ දේවල් තුළින් දරුවා පාසලට එන එක පොළඹවන, ඒක බොහොම සුබදායි අත්දැකීමක්, පොසිටිව් එක්ස්පීරියන්ස් එකක් කරන එක මිසක් මේ ඔසප් වීම නැත්තම් මේ පීරියඩ්ස් හැදෙන එක නෙගටිව් එක්ස්පීරියන්ස් එකක් කරලා ගෙදර ඉන්න පොළඹවන එක නෙවෙයි. ඒ වගේම තමයි අපි ඔසප් සෞඛ්‍ය පිළිබඳව දරුවන්ට, ඒ කියන්නේ පිරිමි දරුවන්ටත් ගැහණු දරුවන්ටත් උගන්වන එක. ඒ වගේම ඔසප් ගෞරවය නැත්තම් මේ පීරියඩ්ස් ඩිග්නිටි නැත්තම් මෙන්ස්ට්‍රුවල් ඩිග්නිටි කියන එක දරුවන්ට කියලා දෙන එක. ඒක ගැහණු දරුවන් සහ පිරිමි දරුවන් දෙගොල්ලම දැනගත් යුතු කාරණයක්. ඒ වගේම තමයි අපි වැඩ කරන තැන්වල ඔකේ දිගුවක් විදියට අපිට කතා කරන්න පුළුවන් නම්‍යශීලී වැඩසටහන් නැත්තම් නම්‍යශීලී වැඩ කරන වේලාවන් කාන්තාවන් වෙනුවෙන් හඳුන්වා දෙන එක. ඊළඟට තමයි මේ ඔසප් සෞඛ්‍ය පිළිබඳව විවෘත සංවාද නැත්තම් සුවතා දෙන ඒ වගේ දේවල් හරහා මේක අර ටැබු මාතෘකාවක් නැතුව විවෘතව සංවාද කරන්න පුළුවන් විදියට ඒ වගේ වැඩපිළිවෙළවල් සකස් කරන එක. ඒ හරහා පළදාවීතාවේ වැඩි දියුණු වෙනවා විතරක් නෙවෙයි, ඒව ගැන කතා කරන්න පිරිමින් කාන්තාවන් කෙරෙහි තියෙන විශ්වාසය, ගෞරවය උනත් වැඩි වෙනවා මේ විවෘත සංවාද තුළින්. කාන්තාවන්ට නිසිතැන ලබා ගන්න අපේ තව ගොඩක් වැඩ කරන්න තියෙනවා. ඉතින් මේ වගේ සාකච්ඡා, විවෘත සාකච්ඡා ලෝකෙ විසිරලා ඉන්න ඔයාලත් එක්ක කරන්න මං කැමති ඒකයි. ඉතින් ඔයාලා තව කතා කරන්න කැමති මාතෘකාවන් සහ මේ ගැන ඔයාලට කතා කරන්න යමක් තියෙනවා නම් අපිට මැසේජ් එකක් එවුවොත් එහෙම ඒ ගැන අපි කතා කරන්න සූදානම්. වෙනද වගේම ලැබිලා තියෙන කාල වේලාව අවසන් වෙගෙන ගිහිල්ලා නොදැනුවත්වම. ඉතින් තවත් දවසක තවත් ලස්සන හවසක මෙල්බර්න් වල ඉඳන් ඔබ හමු වෙන බලාපොරොත්තුෙන් මම අදට නවතිනවා. ඔබට ආයුබෝවන්. ගිහින් එන්න.